0: ཚང ཚང ཚང ཚང ཚང
1: ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང
0: ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང
1: ཚང ཚང ཚང ཚང ཚང ཚང
0: ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང
1: ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང
0: ཚང ཚང ཚང ཚང ཚང ཚང
2: ཚང ཚང ཚང ཚང ཚང ཚང ཚང 텅디 롱천업 디글릉시비 림츠능데 촌무 워클 헨주르 데니치 중국 공천당 측니 롱크르 갸당 아르나롬베 자히 에스템즈시비 럭치스파비 리어티젠케 먼들라 롱천업 디글 사능 노르시비 리어티바 토르정위 레터시파 동제연 제적기 삼브르 갑스시
3: 어간노르지야 치샤코노 모마이나 아지 젠컴 식소라 데니조 용법즈사토
4: ngay cha cho kha thab chi ni ngô cha chi ngá yi chi ye na ag chi nyam ga li ra cha mung gu ra ag chu yung gu ar dap chik par nu kho tag yin
5: hor gai nor ra ngá zo cho yi chi yo ngay ngá wak sim ga ngwa ma yi mung thong go chi cho ra nyam gi jen kim xik so ra wa tsa gi sa thang a song chub ra yung bu ga chuk ta jin ya
3: ya chok ga